도난디 쇼심부시에다 제여래라 아니 다베나 차잖아 르산다 땅비나 아니 카라스나 야 라소고르와 라소비나 칸데소고고야메 라자고라 지 다르제르와 아니 라자고라 다르제 마르지 다르위네다 아니 지 짜게비네다 지 다르존다 지 다비네다 돈주 강가로라 셰바 셰브지 게브주아레 셰바 돈주 강가로 다 강가로 카규리네라와 코 데브나로라 토아요마레 Pedem nalol tuha yomar, kangalo kaju rinne chichi, mirab mirab chichi, da de yorwa. O da chik di chidu, ane chik raju ne, chichi mar, da re shugu bar to chichi.
re ane kangla khang lo lan xie ba jie mo ren ra ju le xie ba jie lu le xie ba jie za kan de zhu wei ne zhu ba ji de xie ba jie tong zu kang lo zhuo wei nan lo la ri ne de pun sum sum bu xie ba ji yo re ane ya le da re ya ya ya de so di ru wa ya kha de yo re sa na ane ya la kha re sa na ngon bu ri de la ha lu ya ngon bu lu re se ra lu ya yin se ra ka bu ri de kha re sa na ha ya kar bu ya de ka bu ri ru wa ha ya kar bu lu ya ngon bu ane nakpo dila ngombo rokpo, ngombo reyes, ngombo rokpo se. Dinda cheche ane soya ngoo reyla, ane sotante, solo sotante tunzu kanga loo, mikse ge ne pete kecho yoba taan, ane soso karayasa na jetanta tunzu kanga loo, ane chik sheba diaya choro, yala na yaga sheba diaya yore, ane rala na rai sheba diaya yore, lu na lugi sheba diaya yore, tunzu kanga loo taan, jere chik shuma gobi che. Nase ta dana cha shabe na, ta raju dila darwe na rwa, ane raju dila kharasa na chik maartan su kheche daru rwa, ane pena cha shana daru, daru, tenpa daru, diri ni daru, sangi ni daru, namya daru, namni namdu darwa sho, sa dide se, dide ki chik dharya ta rwa, ane chik maartra chi chubwe na, ane chik maarti khan jambu ta, maarti kharasana luin jambu ta, maarti, ane chik maargan jambdi ni chik rwa, ane kāna kāna mī chīk rō mī rīg sāngbānti pētī mār kāng jiāng jiāngbū nāng shīng kī jiāng shīng kī pā tāng dī jī kī sōwān dēmbā jī yōngwā shio sī dī rē nāng shīng kī chī shē pā shū shīng bā shē chā jiā yō rē dā rō nāng chī dēmbā dārbā yī nēn chā ane chī sōng lē chī dārbā yī nēn chā ane chī yū ngā bā tā lōng chū dārbā yī nēn chā tōng sū kāng kā lō kā rē sā na tā ane lō kē chī lō mē kī rū yī nēn chā ane chī jiāng tāng kā tsā yī nēn chā tōng sū pā sū chī sōng jiā yā lā Nyūpa hācāng chīmbu tuñyā di karāsana samjian di jēg tuñgu wā rē. Samjian karāsana lūg di jē rā wā. Tā lūg di jē karāsana cā di cā zhōng chī di lūg tōng dā māngbū jīg dē jē. Cā yī kāng lā jī kāng cā di lūg kāng lā gē jē dhū wā rē. Ānē karāsana tā yā jīg cā di jē kāng lō pīne jāng cā nē, jāng cā di jē kē yōng dhū. Ānē jāng cā gā nē mā lō rōng lā chīmbi nā. Tā ngōndē shana tāndā chī lāngkōr nā lāu dēbī yana, chū tsū sūm shī chī dhōyā tā, yā mā nā nīpjē lē lēn dhōyā chā rē tī, kāp tī tūn dāwā rāng kōr rōn, dāwā dārgā rāng lē dhōgwā rē, anā kā rā sā nā rā tī tē tā, lū tā, lā kwā tū lū tī tē kī, kē chī tī chī kī rā, kē kā rā sā nā dāgā sā yā chī yō rē, dāgā sā chī dhūb shī shūng chū chī yō rē, kī tī lā chī tī chī dhē tē kio chī, shō tī chō lā chā lū, shō tī chō lā chā lū, tī kāngā lō lū kāng lā kē, ane karasana logo dinde che judu ane deri karasana ko nindara che de che ruwa mare deri chi kala kangzam chi dine karasana ngeso che de ruwa ngeso che de ya mane ni ma ni de che de che de ga re karasana ane chu de che sem che de ane de che kang lo cha yin ne da kare ne de che kang lo sha che de chu che dine karasa ri kang cho wa chi an kar ka chi sem jing to ge ya da sem jing lu do ya go cha so na ya ma gu yong che yang mo tu ni an cha de ge ge 아니 모튼이 말 아니 조야다 디인도 가르스나 섬진 디제 그 학과도 루든서 봐 루동다 뭐부여디 루카치 가르스나 다 롱로만 조용디 아니 디지게스 그 가르스나 차도도 개발은 잘제로 그냥 개발게 지금 빡빡다 아니 부다 차게 지금 다가서야 동조 냥보 잘제로 아니 말 롱레디 베테 코 거는 꼭 하고 지야 된대지 차디기어레스 디그점게 에너지 아 칼레지 제용디 아니 미 가라서나 로사브 가나 코스야 김제 가라서나 아니 콜레지 거딘 소야 다로 아니 다코 무드네 다 칼레지 오레스 다 나라 셰지 쇼레 나라 셴디 쇼레 아니 쳬랑 거딘 셰요 마라 쳬랑 메베나 나 소데데 용고 마라 나 총 총대가 롱을 지금 침배에 있는데 포도 면초를 총대가 침배에는 나 주고 그 지금 땜배에 나로 나래 강바 제지 잘라디게 케베나 아니 칼레지 칼레 섬유는 되어 용거래 아니 헤네 다 섬진 디제게 나야 디지 아니 냠보 지 친제로와 아니 네 지금 도로 강가로 강 두고 요래 네 레와 강가로 두 두고 요래 네 제 거야 강가로 제 두고 요래 말 거야 두데 용거래 소면의 거야 차대 용거래 동서 강가로 항상 그 지 개천부 인자 아니 르사 강나 인지 아니 안 당고데 아니 르로데 소고야로 아 르로 소야데 마시 신네 지금 르네 신다 지냥고 지 삽제 신다 지금 셰고야 지레데 얘네 가려서나 코 손도디다 하장긴 저와 당부지 여디여레 너 드니 셰나 다 가려서나 녹베 아니 소와디게 총제비 있는다 아니 장당 차례낸다 소명군 줄례낸다 아니 삽제 그리 가리 레베네 아니 심징 고조 동조를 대고와래 고조 동조의 편도하시다 요래라 아니 가르에서나 소소 칼리지 마지면 연구와 말해 아니 칼리지 제비나 가르에서나 아니 지 돈다 가리는 줄 두고 그래 칼리 마지 없이 대샤비나 돈다 가리는 줄 두고 말해 가르에서나
저거 커준지를 열어 커준이 가르스 그래서나 양매나 다 차린 뒤로 와 장자린 뒤.